0: Continuous music. RM3.
1: दर रोज 10 थी 11 आवो अमारी साथे
2: Always a better choice. Your songs on your radio. My one and only station.
3: RM3 Manoranjan Radio.
4: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશે બીજા સાની સાથે. ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ કરો, સ્વીકાર કરો. અને આજનો દિવસ છે શનિવાર, અને આજની તારીખની વાત કરીએ આજે છે 9મી મે, અને સ્ટુડિયોની કલ્યાણમાં સવારના 10 વાગી ચૂક્યા છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને ભાઈ 10:45 સુધી. તો કહેવાય છે ને જે લાઈફની જે આપણે ફિલિંગ્સની વાત કરી છે, જેને લેટ કો કરતાં આવડે છે ને ભાઈ એ મૂર્ખ નહીં પણ બુદ્ધિશાળી છે. કેમ કે કહેવાય છે ને કે ભાઈ એક 5 પૈસાનો અભિમાન મૂકીને કરોડોનો સંબંધ એક ખરીદી લે છે. એટલે કહેવાય છે ને જેને લેટ કો કરવાની આદત હોય છે ને એ કોઈ પણ દિવસ મૂર્ખ નહીં પણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય છે ને. તો આજે ભાઈ શનિવારનો દિવસ છે, તો સુંદર મજાનો આપણે એક ભજન લઈ લે હનુમાનજીના ચરણોમાં, ઈશ્વર ઠાકોરના અવાજમાં લેવામાં આવેલું On your way.

આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની કલ્યાણમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા. આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ ગમે તે બોલે, ગમે તેટલું ખરાબ કહે અને ગમે તેટલો ક્રોધ કરે, પણ તમે શાંત રહેવું. જેવી રીતે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, ભાઈ જેવી રીતે ગંદુ પાણી હોય છે ને પોતાની મેરેજ કેવું નીચે બેસી જાય છે ને, તેવી જ રીતે ભાઈ શાંત મનમાં સત્ય સ્પષ્ટ દેખાય છે. એટલે કહેવાય છે ને કે ભાઈ વિવાદમાં નહીં પણ ધૈર્યમાં શક્તિ છે, પ્રતિક્રિયા આપવામાં ઉતાવળ ના કરો. એટલે કહેવાય છે ને કે ભાઈ જ્યારે કોઈ ગમે તેટલું કરે, ગમે તેટલું બોલે, પણ જ્યારે આપણે શાંત મનથી વિચારીએ છીએ ને તો શાંત મનથી જે કરેલો નિર્ણય હોય છે હંમેશા સારો જ હોય છે ને. અને આપણે એક્ઝામ્પલ તરીકે સુંદર મજાનું લઈએ ને તો ભાઈ કહેવાય ને કે ગંદુ પાણી જો હોય છે ઓટોમેટિકલી ધીરે ધીરે ધીરે ધીરે નીચે બેસી જાય છે, એવું જ છે ભાઈ સુંદર મજાનું. એની સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. આગલું ગીત લઈ લઈએ, ગીતારાબારીના અવાજમાં લેવામાં આવેલું 2026 નું છે, ઓન યોર વે.

હું અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલણમાં 10:19 થઈ ગઈ છે. જ્યારે આપણે વેધરની વાત કરીએ તો વેધરભાઈ કોઈ જગ્યાએ વરસાદ છે તો કોઈ જગ્યાએ ઠંડી ઠંડી હવા વહી રહી છે તો કોઈ જગ્યાએ ઠંડા ઠંડા તડકાની સાથે ઠંડી ઠંડી હવા વહી રહી છે તો વરસાદ પડી રહ્યો છે બહાર. તો ચલો એવા જ મોસમની સાથે એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ. વરસાદી ગીત ભાઈ આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે. અને

કોઈ તાણો લઈ અને તૂણી લ્યો પડદા આપણના, જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના. કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના, જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના, મારા સપના સાજણના.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અમે સુંદર મજાના મધુર ગુજરાતી ગીતોને લઈને આવી પહોંચ્યા છે. તો ભાઈ હમણાં લગ્ન સિઝન ચાલે છે તો સુંદર મજાના આપણે લગ્ન ગીતો લઈ લઈએ. તો ભાઈ માની જાતથી લઈને તેલ પીવાના જ્યાં સુધીનો જો સફર એટલે લગ્ન અને લગ્નનો સિઝન છે તો સુંદર મજાના આપણે લગ્ન ગીત લઈ લઈએ. ભાઈ પ્રિયંકા ખેરના અવાજમાં લેવામાં આવેલું 2026 સુંદર મજાના લગ્ન ગીત છે તમારા માટે.

સામો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલીમાં 10:33 થઈ ગઈ છે. તો બેશાર આપણે પ્રેમની વાત કરીએ તો ભાઈ કોઈ આપણને પ્રેમ કરે તો આપણને શક્તિ મળે છે અને આપણે કોઈને પ્રેમ આપીએ છીએ ને કરીએ છીએ ને તો ભાઈ આપણું સાહસ વધે છે. અને જ્યારે પ્રેમની વાત કરીએ તો પ્રેમ એવી વસ્તુ છે જ્યારે આપણે પ્રેમ આપણે પોતાની જાતને કરતાં શીખીએ છીએ ને ત્યારે જે પ્રેમ આપણે બીજાને આપી શકીએ છીએ. તેવું જ એક સુંદર મજાનું એક પ્રેમ ભરેલું ગીત લઈ લઈએ, દેવાંશ ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું હું અને તું લવ સ્ટોરી તમારા માટે.

બસ ભાઈ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે. ફાલ્ગુની પાઠકના અવાજમાં લેવામાં આવેલું ઉમરો મૂવીનું ગીત છે ને એની સાથે ફરીથી મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ. બીજી